0: સાથે રહ્યો
1: સત સત હર સત સત સતે સત પાણિયા દૂસર આનન અવર પુરખ પૌરાતણ સુણ્યા અમૃત હર કો નામ લેત મન સબ સુખ પાય જેહરસન ચાખ્યો તેજન તૃપ્ત અકાય જૈ ઠાકર સો પ્રસન્ન પ્યો સત્સંગત પ્યાર હર ગુર નાનક જિન પરસ્યો તિન સબ કુલ કિયો ઉધાર જૈ ઠાકર સો પ્રસન્ન પ્યો સત્સંગત પ્યાર હર ગુર નાનક જિન પરસ્યો તિન સબ કુલ કિયો ઉધાર
2: સચ સવા દીવાણ સચ સચે પે ધર્યો સચે તખ્ત નિવાસ સચ તપાવસ કર્યો સચ સજો સંસાર આપ ભૂલ ના ભૂલો રતન નામ અપાર કીમનો ભવે અમૂલ્લો જે કૃપાલ હોયો ગોબિંદ સર્વ સુખ તિન્હુ પાય હર ગુર નાનક જિન પરસ્યો તે બહોળ ફિર જોણ ના આય કવણ જોગ કોણ જ્ઞાન ધ્યાન કવણ મિદુસ્તત કરીય સિદ્ધ સાધક તે તીસ કોર તેર કીમ ના પરીય બ્રહ્માદક સનકાદ સે ગુણંત ના પાય અગૌ ગયો નહીં જાય પૂર સર્વ રહ્યો સમાય જે કાટી સિલક દયાલ પ્રભ સે જન લગે ભગતે હર ગુર નાનક જીન પરસ્યો તે એત ઉત સદા મુક્તે હર ગુર નાનક જીન પરસ્યો તે એત ઉત સદા મુક્તે
0: પ્રભ દાતો દાતાર પરયો જાચક ઇકસરના મિલે દાન સંતરેન જે લગ પાજલ તરના બિનત કરો અરદાસ સુનો જે ઠાકુર પાવે દેહો દર્શ મન ચાઓ ભગત તેહ મન ઠહેરાવે બલ્યો ચરાક અંધયાર મેં સબ કલ ઉદરી એક નામ ધર્મ પ્રગટ સગલ હર પવન મેં જન નાનક ગુર પાર બ્રહ્મ
1: દેહે ન કહે ન નેહે ન નીતા માયા મત કહાં લોગારો છત્તર ના પત્તર ચોર ના ચાવર બેતે જાત હૃદય ના બિચારો રાથ ના અસવ ના ગજ સિંહાસન છિન મેં ત્યાગત નાગ સિધારો સૂર ન વીર ના મીર ન ખાનમ સંગ ન કૌ દૃષ્ટ નિહારો કોટ ન ઓટ કોસ ન છોટા કર્ત વિકાર દો કર ચારો મિત્ર ન પુત્ર કલત્તર સાજન સખ ઉલટત જાત બિરખ કે છારો દીન દયાલ પુરખ પ્રપૂરન છિન છિન સિમરો અગમ અપારો શ્રીપત નાથ શરણ નાનક જન હે ભગવંત કૃપા કરતારો
0: કાચી દે મો ફોન બાંધી સાઠ કઠ